આમાં કેવું આવી હતી? અરે આપી સહોદરી પૂંચી દુઆ દિમલ બાશા કથા કર પૂધુઅ મામે લાંગઈને મગે સહુર્દયાટ મમ કીવું આ મી બાશાવ દન નથી એક મુન્ન તરંગ ખેદ વાચક યાદ કે જ્ઞાનાનંદ હામદુરને વહાંસે ગણ ઈશ્વરાટ બલન આપીટ બેંગ દિમલ